0: Πουλί.
1: Σαν το μη.
2: Σαν το μη.
0: Σαν το μη.
3: Ჩვენთან რეკლამას შედეგი მოაქვს. Radio Dardimandis სარეკლამო სამსახური. 2 19 20

0: Ράδιο Δαρτιμάντζε.
1: Σεζόνι σπονσορία Καμοτόρση. Τζέρμαν Αντλερις Σαυτομομπίλου Ζέτεμπις Οφισιαλούρι Τσαρμομαντγενέλη Σακαρτουέλωση.
2: Ეცვიეთ კასპის რაიონში, სოფელ წინარეხში, სახინკლე გაკლიანს. აქ გელით, დარბაზი 70 კაცზე, ხის კუპეები, ულამაზესი ეზო და მდინარე, უგემრიელესი ქართული კერძები, თქვენ სვალწინ მოხვეული ხინკალი, წვადი და ქაბაბი. სახინკლე გაკლიანში გატარებული დრო დაუვიწყარია. მისამართი კასპის რაიონის სოფელი წინარეხი. Телефоны 593-200-240.
3: Σοπλίο Σαπεχπούρτο Τζιεπ Τσχελέπα Γκριτζέλτεβα. Βεστούμρε ρεστόραν Σιαμογεύλεση. Ουγούρε μάτσε πισπίρτα πυρ τρανσλάτσια δίδε κράνε ψέτσουεν ότ γκριλ τα κομπόρτουλ σιρσέσι. Δαγεμόβνε μέρα ψαχαριτσι σακβαρεούλο χινγκάλι. Τσβάτι, σαπίρμονε κνεβι, αν κάντσι σμένιο. Δαγά γκριλε εμοτσιε πι ζέτα ζένι αχαλι τσιβιλούδιτ τόρμετι μαρτσβάλι. Τσουένι μισα μαρτία. Βαρκετήλι μέσα με μικροραϊόνι. Κουπράτζι შემოგევლე, შენი გულითა დიმასპინძელი.
4: თანხა გჭირდება? ისარგებლე განსაკუთრებული პირობებით. Liberty's ოქროს ესხზე. აიღე ახალი ან გადმოიტანე ოქროთი უზრუნველყოფილი სესხი სწრაფად და მარტივად. მიიღე ოქროს შეფასების მაღალი ტარიფი. დაგვირეკე 032-2-45-55-00 ან გვეწვიე Liberty's უახლოეს ფილიალში.
5: Liberty. ჩვენი ბანკი.